0: એમને બી બળતરી થઈ જાય તો ખેતીની લાગત બળી જાય. એટલે કુલ મલાઈને અગર આપણે ઉર્વરક યા ખાતરનો સંતુલિત ઉપયોગ કરેંગા તો આપણને આ સબ જે નુકસાન હૈ એ નહીં થાયંગા ઓર આના જે લાભ હૈ એ આપણને મળેંગા. ઓર લાભની અગર વાત આપણે વાત કર તો આનાથી કી હૈ ફસલને પૂરું પોષણ મળેગા, એના વજહથી કે આપણને ઉત્પાદન હૈ એ ઠીક મળેગા, ખેતરની જે મિટ્ટી હૈ એની સેહત હૈ એ બનેલી રહેગા, લાગત ભી કમ આવેગા તો એનાથી કે આપણને લાભ હૈ મુનાફો હૈ એ વધારે મળેગા. આ જે પર્યાવરણ હૈ યા જે આ ભૂજલ હૈ ભૂમિગત જે જલ હૈ એ વધારે ખાતરની દવાઈ આપણે નહીં નાખંગા તો એ પ્રદૂષિત નહીં થાગા. તો આ જે રાસાયણિક ખાદ હૈ એનો અગર આપણે સંતુલિત ઉપયોગ કરંગા તો જ આપણને લાભ મળેગા. ઓર કિસાન ભાઈઓ, અગર આપણે રાસાયણિક ખાતરને ખાદને હાથે હાથે જૈવિક ખાદ હૈ જેમ કે આ ગોબરનું ખાદ હૈ, વર્મી કમ્પોસ્ટ હૈ, હરી ખાદ હૈ, આનો ભી આપણને ઉપયોગ ખેતરમાં કરવો જોઈએ. આનાથી કે જે મિટ્ટીની જે સૂક્ષ્મ જીવ હૈ એની સંખ્યા બળે, જે કે આપણે એક તરફથી કે આપણે ફસલ બદલે ઉપયોગી રહે ઓર ખેતરમાં આ લંબા સમય તક એને ઉપજાઉ બનાવવામાં ભી સહાયક બને. એટલે હંમેશા સહી માત્રામાં સહી સમય ઉપર ને સહી તરીકાથી કે ખાતર આપણને ખેતરમાં આલવું જોઈએ. આ સહી આપણે આજનું ખેતીનું વિજ્ઞાન હૈ, આના મહત્વને આપણને સમજવું હૈ ઓર ઉર્વરકનો સંતુલિત ઉપયોગ કરવો હૈ. સર જાણો કિશન ભાઈ કે માનવ શરીર હો, પશુ હો, ખેતરની મિટ્ટી હો યા કાંઈ બી એવી ચીજ જેનમે અસંતુલિત માત્રામાં કઈ ચીજનો ઉપયોગ કરે કોઈ ભી તેનું નુકસાન તો થાય. અતિ થઈ જા એ હંમેશા નુકસાન કરે, ચાહે મનુષ્યનો સ્વાસ્થ્ય હો, આપણી ફસલોનો સ્વાસ્થ્ય હો યા આપણે પશુધનનો સ્વાસ્થ્ય હો. તો આણે સબને સ્વાસ્થ્યને બનાવીને રાખવા બદલે હર ચીજનો સંતુલિત ઉપયોગ કરવો આવશ્યક હૈ. ઓર એની વજહથી કે આપણને આપણે ખેતરમાં રાસાયણિક જે ખાદ અને ઉર્વરક હૈ એનો સહી ઉપયોગ કરવો આવડવો જોઈએ. આના વજહથી કે આપણને અચ્છું ઉત્પાદન મળેગા, અચ્છી પેદાવાર મળેગા ઓર જે ઉત્પાદન હૈ એની ગુણવત્તા ભી અચ્છી રહેગા. તો એની વજહથી કે આપણને એના બજારમાં ભાવ અચ્છા મળેગા. તો આની સબ વાતોનું આપણને ધ્યાન રાખીને સંતુલિત તરીકાથી કે આપણને ઉર્વરકનો છિડકાવ ખેતરમાં કરવો જોઈએ. તો કિસાન ભાઈઓ, આ તો રહી વાત ઉર્વરક ખાદની સંતુલિત ઉપયોગની, વાત અગાડી ભી કરેંગા પર આજનો જે સમય હૈ એ પૂરો થઈ રહ્યો હૈ. કાલે કંઈક નવી જાણકારી લઈને આપણે ફિર મળે, તાર તક આ પાલો આજે માનજીભાઈને આજ્ઞા એ આવજો. રામ રામ, રામ રામ.
1: શ્રોતાઓ, અભી આપણે સુના ખેતીની વાત કાર્યક્રમ. યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ. અબ પેશ હૈ લોક સંગીત ચંપા મેથી વ સાથીઓ કે સ્વર મેં.

0: આજકાલ જીવ જન્મ
1: જીવ જન્મ જીવી જગ્યાએ એટલે એ સુવિધા બી જોઈએ એટલે કોઈ વાતનો કઈ ડર નહીં.
0: જાણ પાછા
1: હું એને વ્યવસ્થિત કઈ ખડ્ડામાં નીકળવું પડે ખેતરમાં દેખે નહીં પણ એ કે દેખતો
0: નહીં
1: દેખતા એવો નથી કે ખાલી મેં જાણે આવે
0: પીજું
1: એ મને મળી જાય.
0: સારી વાત. આ ઘરમાં આપણે છોટો
1: મચ્છરબી સાવધાની રાખવી જોઈએ. એ સિવાય આપણે ઘરે નહીં ઉભે એટલે કોના પરિવાર નું કોઈ જાણે નહીં જમવું એના હિસાબે વ્યવસ્થિત ભૂલવું પડે તો
0: સહી વાત હે ભાઈ. શંભુલાલજી આપે તો બહુ અચ્છી વાત બતાવી. મળ્યા બહુ બહુ બહુ બહુ ધન્યવાદ. રામ રામ સાહેબ.
1: રામ રામ સાહેબ. રામ રામ.
2: પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિયે કિસાન વાણી. પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.
3: વાહ ભાઈ કિસાન ભાઈઓ દેખો આપ શંભુભાઈની વાત હોણી ને અમે વાત કરા આપણ જે આ ખરીફ ફસલ હે જે આપણે ભાઈ વાગડમાં ખાસ કરીને મક્કા સોયાબીન હે મય ભાઈ પાસે ધાન જી હાળ બી લગાડી રહ્યા થકા હે ખાસ કરીને હાળને લીધે આપણે કિસાન ભાઈઓ જી આપણે વાત કરે તો આનામ જે ખરપતવાર આપણને ખાસ કરીને નિયંત્રણ કરવું આના સમયે કેમકે આ ખરપતવાર નિયંત્રણ સમય ઉપર ન કરે તો એ ફસલને અગાડી બળવા નહીં દેગા ને આપણું ઉત્પાદન એ કમ થઈ જાય એટલે આપણને ખાસ કરીને આનું ખોળનું નિયંત્રણ કરવું જરૂરી છે. ને દેખો આનું ખરપતવાર જે થાતે હાથે આપણને નિયંત્રણ કરંગા તો અચ્છું એની મહેનત વધારે ન પડે આપણને ને ખર્ચો બી વધારે નહીં લાગે. કિસાન ભાઈઓ આનંદ હું કે જે મહીભાઈ પાસે રાસાયણિક દવાઈ થકી બી નિયંત્રણ કરે તો સબ થકી પહેલા આપણને પાણી ખેતરમાં ભર્યું થકું હોય તો એની નિકાસી કરી દેવી. દવાઈનો છિડકાવ કરવાનો એક દાડા પહેલા આપણે પાણી નીકાળી દંગા તો અચ્છું એને દવાઈ જારંગા તો અચ્છે એને રહેગા કેમકે બૂંદ કઈ પાણી ગરી ગઈ તો કોઈ જીવ જનોર હે તો એનો ઉપયોગ કરે એટલે આપણને પહેલા પાણી કાઢી દેવું અને આ ફસલને બી નુકસાન કરી શકે પાણી થકી એટલે ખેતરમાં નમી જરૂરી છે ને પછી આપણને છિડકાવ કરવો હોય. કિસાન ભાઈ આ દવાઈનો છિડકાવ કરીને જે પાણી આપણને ફેરી ભરણ તો આપણને લગભગ 2-3 દાડા બાદ આપણને પાણી ભરવું હોય કેમકે આનું હું હે કે પાણી ભરવા થકી જે ખોળ હે એ 4-5 દાડા તક પાણી રહેગા તો ખોળ હળી જાયગા એટલે આપણને પાણી ભરવું હોય 4-5 દાડા. ને કિસાન ભાઈ જે ધાનની ફસલ હે એને દવાઈનો છિડકાવ 2-5 પત્તી જે પોદાને થઈ જાય તો છિડકાવ કરવો કેમકે આપણ વધારે છોટો હોય ને આપણે એનો છિડકાવ કરી દંગા તો એ દવાઈ થકી બળી જાય પાછું. અને કિસાનભાઈ દેખો આનો છિડકાવ કરતી વખત બી આપણે કઈ પ્રકારની સુરક્ષા જરૂરી હિ કપડાં પહેરવા હે છિડકાવ કરતી વખત કઈ પ્રકારના જે આ ગુટકા હે તંબાકુ હે વિમલ હે કઈ પાણી વગેરે નહીં પીવાનું કેમકે આપણે દવાઈ થકી કઈ ભાઈ નુકસાન થઈ જાય તો આની સાવધાની રાખવી એ ને ભાઈ કોઈ શીશી વગેરે જે આપણે ખાલી થઈ જાય તો એને બી આપણને સહી સ્થાન ઉપર આપણા ખેતમાં કંઈ ગડ્ઢો વગેરે ખોદી ને એને દાટી દેવી એ યા જલાવી દેવી કેમકે આમને તમને કંઈ નદી નાળામાં યા તળાવમાં આપણે નાખી દંગા તો એની થકી આપણું નુકસાન થઈ શકે કોઈ જાનવરે કોઈ માનવી ઉપયોગ કરી લીધો તો નુકસાન થાય ભાઈ કિસાન ભાઈઓ એટલે આની છોટી મોટી વાતનું ધ્યાન રાખવું હે. ને વાતે ચાલી રહી વાતે હજુ બી કરંગા કિસાન ભાઈઓ પણ સંદેશ એ સંદેશ હોણીને આપણે એક બળિયાશું ભજન હોણા
2: ગુરુવાર.

वाह भाई किशन भाई, देखो आज संध्या वेला में बढ़िया भजन हुंदो भाई। आज गणेश चतुर्थी नो दाड़ो भी है ने गणेश जी नो भजन हुणो आनंद आवे जो भाई। किशन भाई देखो आजकल खेतीबाड़ी ना दाड़ा है ने आपणो काम है ही आपण समय ऊपर करवो जरूरी है, केम के आपण खेती में पसाड़ी रह जाए तो पसा आपणो भाई पूरा साल की मेहनत આપણી પાણી જાય, એટલે આપણને જાગૃત રહીને ખેતીવાડીનું કામ હે સમય ઉપર કરવું હોય, જે ખરપતવાર નિયંત્રણ હે યા ભાઈ કઈ પાણીની કમી હોય આપણે જે હાળ હે તો એને પાણીનું સિંચાઈનું ભી કામ, પાણી કમ હોય તો એનું સિંચાઈ ભી કરવી હે તાકી અચ્છી ફસલ આપણને મળી શકે, કેમ કે આપણે મહેનત કરેંગા તો સાપ આપણને હર ચીજ મહેનત વાળું કોઈ નહીં કિશન ભાઈ, મહેનત જરૂરી હૈ ખેતી મુ કોતે ભણાઈ મુ કોતે હર ચીજ મે મહેનત જરૂરી હૈ કિશન ભાઈ। ને આજકાલ દેખો આપ આપણી સ્વાસ્થ્યની ખાસ આપણની દેખભાલ રાખવી હૈ, કેમ કે કહેવતમાં કીધું હૈ કે પહેલું સુખ નિરોગી ગાય, આપણ સહી હોય તો સા ખેતીવાડીનું કામ ટેમ ઉપર કરી શકુંગા, નહીં તો બસ આપણને પોસાડી પડી ગયા ભાઈ કઈ શરદી જુકામ થઈ ગયું તો આપણું નુકસાન થઈ શકે ભાઈ। આજકાલ મચ્છર હે મક્કી હે તો એને થકી આપણને સાવધાન રહેવું હે, મચ્છર થકી કિસાન ભાઈ ઘણી મોટી બીમારી થઈ, બસો આ મલેરિયા ડેન્ગુ એ બીમારી થઈ એને થકી, એટલે આપણને મચ્છર જાળીનો બી ઉપયોગ કરવો હે, પંખા વગેરેનો ઉપયોગ કરંગા કચ્છું રહેગા ધોળ બી કરીને એનું થકી બસવું હોય, કેમ કે આ મચ્છર અહીં કાટવા થકી આપણને બીમાર થઈ શકે, એટલે આની વાતનું ધ્યાન રાખવું હોય ભાઈ। ને કિશાનભાઈઓ આ બારિશ બી થઈ રહી થકી તો આનામાં આપણને વધારે આવું, કેમ કે થોડો મોસમ ખરાબ હે આનામાં પણ બહાર પાણી પલળી જંગા, કેમ કે આપણે તો ભાઈ ખેતીવાડી વાળા રહ્યા ભાઈ ને બોન ને આપણે કેમ કે ખેતી ખેતરમ બી જવું પડે તો ભાઈ આ પાણી પલળંગા તો બીમાર થઈ શકે, તો આપણને એનું બસવું હે, સાવધાની રાખવી હે, સાતો વગેરે લઈને આપણને ખેતીવાડીનું કામ કરવું, અને આજકાલ આ ઝેરીલા જાનવર થકી કિસાન ભાઈ ખાસ બસવું જરૂરી, કેમ કે આજકાલ જે આપણે આસપડોશમાં ખેતીમાં સારો વગેરે લેવા જ તો ઝેરીલા જાનવર આજકાલ ખૂબ નીકળી જઈ, તો એનું બસ આપણને હંમેશા પહેરવાનું મોટી સાઈઝના બૂટ પહેરવા હે, ને કોઈ લકડી યા ડંડો હે એ આપણને ખેતરમાં લઈને જવું હોય તાકી એને થકી જાનવર એ ડરી શકે, રાતના સમયે બી ભાઈ પાસે આમના તેમના હાળહંબાળ કરે તો ટોર્ચ બી આપણે જરૂરી હે, કેમ કે ટોર્ચ થકી આપણ કોઈ બી જાનવર હે તો એને આપણે દેખી શકા કિશન ભાઈ, એટલે આટલી છોટી મોટી વાતનો આપણને હાળહંબાળ રાખવી જરૂરી હે કિશન ભાઈ, વાતે બી ચાલી રહી ને હજુ બી કરંગા, પણ આ સોરાનો ટાઈમ પાછો પૂરો થતો આવ્યો હે, એટલે આજે તો આપણે છૂટા પડે ને કાલે નવી જાણકારી લઈને સોરા કરી ફરી મળંગા, આજે આજે આલો નાનુભાઈને આવજો, રામ રામ રામ રામ।